0: બન્યા થી હોન્ડા જે ક્વોલિફાઈડ ટેકનિશિયન જે ઝેર નિગરાની આશિક હોન્ડા મોટર્સ એડ્રેસ ઇન્ડસ બાયપાસ નસ્ત રેલવે લાઇન મહેરાપુર રાપ્તી જિલ્લાએ આસિમ હુસૈન આરાઈ 0307-3592120
1: અપના શહેર અપના ઘર મહેરાપુર ઓર મહેરાપુર કી આવાઝ GAFM 94

અમાન હોય અંતર દિશા હોય અને ની અમાન હોય અંતર દિશા હોય ઉમર તરાજ પે અલ્લાહ ને જહબાન હોય ઉમર તરાજ પે અલ્લાહ ને જહબાન અલી ની અમાન હોય અંતર દિશા હોય અલી ની અમાન હોય અંતર દિશા હોય ઉમર તરાજ પે અલ્લાહ ને જહબાન હોય મેરા દરાજ તેરી અલ્લાહ

અમાન હોય પંચન દિશા હોય અને તે અમાન હોય પંચન દિશા હોય ઉમર દરાજ તેરી અલ્લાહ ને જબાન હોય ઉમર દરાજ તેરી